وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة والأعداء لا يجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. بار دیگر صلوات پڑھیے محمد و آل محمد پر. رابطہ مجھے فقہ نامک مسائل تھی نے چرچا نے شروع کریے، آج جو چرچا کروی چھے اے چھے کہ اسلام نی اندر جو اتم ما اتم کریا چھے یا عبادت چھے جنو نام نماز چھے، اے نماز نی اندر، نماز دوارا، نماز پڑتی ویڑا، અમુક એવા અમાલ છે કે જેને શરિયતે મકરૂહ ઠેરાવ્યા છે, યાને કે જેનાથી ને નમાઝની શોભા જે છે એમાં કમી આવી શકે એમ છે, યા તો જેવી નમાઝ હોવી જોઈએ એવી નમાઝ આપણે ખુદાની સામે પેશ નથી કરી રહ્યા. એટલા માટે મકરૂહાત સલાત સમજો, યા નમાઝના આલમમાં જે જે વસ્તુ મકરૂહ છે એની આજે સાથે મળીને ચર્ચા કરીએ. આગાની કિતાબને તમે ખોલો તો તમને એની અંદર આઠની સંખ્યા મળશે. આઠ એવા અમલ છે કે જે નમાઝની અંદર કરવા મકરૂ છે. પણ પછી આગા કહે છે કે બાકી કિતાબોની અંદર આનાથીને વધારે અમાલ એવા છે કે જે નમાઝ માટે મકરૂ છે. એટલે આપણે સંખ્યા ઉપર ના જાય, પણ જે લાગતી વળગતી વસ્તુ છે એને આપણે બયાન કરીએ. એમાં પહેલો અમલ એ લેખવામાં આવે છે કે નમાઝ પડતા પડતા પોતાના ચહેરાને જમણી બાજુ યા ડાબી બાજુ ફરાવો એ મકરૂહ છે. આપણે કોઈ જાણે છે કે નમાઝને તોડવાવાળી વસ્તુમાંથી એક અમલ એ છે કે અગર ચહેરો કિબલાથીને હટી જાય તો નમાઝ જે છે એ બાતિલ થઈ જશે. એટલે આ મકરૂહ શું છે? આ મકરૂહ એ છે કે નમાઝ પડતા પડતા મારો તમારો ચહેરો જમણી બાજુ ડાબી બાજુ હદથી વધારે ન ફરી જાય, યાને એમ ન કહી શકાય કે આ કિબલાથીને હટી ગયો છે, પણ તે છતાં આ ચહેરાને હટાવવો જે છે એ શું છે? મકરૂહ છે. આ એક અમલ મકરૂહાતમાંથી છે. બીજો અમલ જે છે જેની અંદર કદાચ મને એમ હોય કે આનાથી મારી નમાઝ બહેતર થાય છે યા હું સારી નમાઝ પડી રહ્યો છું, તો એ પણ જાણવા જેવી વસ્તુ છે કે નમાઝ પડતી વેળા આંખોને બંધ કરવી મકરૂહ છે. નમાઝ પડતી વેળા આંખોને બંધ કરવી એ મકરૂહ છે. અને એટલું જ નહીં, નમાઝ પડતા પડતા આંખોને બંધ કરવી મકરૂ છે, પણ આગા ઓર આગળ જાય છે ને કહ્યું કે જેમ ઓલો ચહેરો ફરાવો જમણી ડાબું હતું એ પ્રમાણે આંખના ડોળાઓને જમણી આ ડાબી બાજુ ફરાવવા એ પણ મકરૂ છે. મને તો નમાઝ પડતા પડતા જોવું હોય કે આ લકોસ્ત પહેર્યું છે કે ઈફ સેન લોરા પહેર્યું છે, બાજુમાં જોવું પડે કોણ છે ના. આંખો નમાઝથી તો હટું નહીં, પણ આંખોના ડોળા ચાલતા જોઈએ કે બાજુમાં કોણ આવ્યો, કેવી રીતે આવ્યો, કેવી રીતે નમાઝ પડે છે. આંખો બંધ કરવી તો એક તરફ, આંખોના ડોળાને પણ હલાવવા નમાઝ દરમિયાન શું છે? મકરૂહ છે. ઓર આગળ વધો તો તમને મસાઇલની અંદર એ પણ જાણવાનું મળશે કે નમાઝ પડતી વેળા આ કામ પણ મકરૂહમાંથી ને છે. અને એ છે કે નમાઝ દરમિયાન પોતાના હાથોથી ને રમત ગમત કરવી એ પણ મકરૂહ છે. અને એના પછી આવે છે કે બંને હાથોની આંગળીઓને સાથે મેળાવી. હવે તમે આમાં અલક મલકની એટલા દેખાવ તમે જોયા હશે, મેં પણ જોયા છે, કેટલા નમાઝ પડતા પડતા આમ હલબલા જ ખાતા હોય, હવાના ઝોંકા નમાઝ પડતા હોય, આ હાથ ડગતો હોય, આ ડગતો, વાં હાથ આયલો જાય, વાં હાથ આયલો જાય, જ્યાં ને ત્યાં હાથ આયલો જાય. આ બધું શું છે? નમાઝના

મકરૂહ હાથમાંથી છે. ત્યાર પછી આગળ કહે છે, ત્યાં પણ આપણને એમ છે કે મારી તમારી નમાઝ એનાથી બહેતર થઈ જાય. ઓલો એક મસલો છે, તમે જોજો હજી કરે છે, કેટલી ફેરે બયાન કર્યું છે પણ નથી સુધરવું નથી. વીટી પહેરે, પછી રબ્બન આવે, પછી વીટીને ફરાવે. આગા સિસ્તાનીને નથી ખબર, આગા સિસ્તાનીને આ મસલો નથી ખબર, પણ મને ખબર છે. કેમ? કારણ કે એનાથી ને એટલે આગાહી કહ્યું, આ વીટી ફરાવી તો દરકિનાર છે. નમાઝ પડતા પડતા વીટીમાં જે નક્ષ હોય, યા કાગળમાં જે નક્ષ હોય, યા કુરાન મજીદ લખાણ નક્ષ જે હોય, એને પડવું નમાઝ પડતા પડતા મકરૂહ છે. નમાઝમાં નક્ષ હોય ને, લા ઇલાહ ઇલ્લલ્લાહ અને મુહમ્મદુર રસૂલુલ્લાહ, એક સલાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર, એક ઓર સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર, ત્યાર પછી આ તો કોઈ કરશે નહીં. પણ તે છતાં ઘણા અમારા જેવા દાંત બોખલા હોય તો કરવું પડે, આવી પડે એમ છે. કયું? નમાઝ પડતા પડતા થૂકવું. કોઈ થૂકે? ભાઈ દાંતમાં કઈ ફસાઈ ગયો, અમારા ન્યાઝમાં ઊભા થયો, નમાઝ પડવી પડે, કઈ ફસાઈ ગયો થતું જોઈ. એટલે નમાઝ પડતા પડતા થૂકવું પણ શું છે? મકરૂહમાંથી. ઓર આગળ તમે પૂછો તો તમને મસાઇલની અંદર મળશે કે ઘણા ખરા એવા અમલ છે કે જે મકરૂહ હાથમાંથી છે. એમાંનું એક એ છે, અને એ પણ કદાચ આપણને લાગુ પડે, કે જ્યારે પણ કોઈ શખ્સ પોતાની નમાઝ પડતો હોય, સૂરે અલહમ્દના સૂરાની અંદર હોય, અને આજુબાજુમાં વાતું થતી હોય, તો એ પહેલે એનો મગજ વાતુમાં નાખે ને પછી એના અલહમ્દના સૂરામાં નાખે. કયું? એ પણ મકરૂહ છે. કઈ વાંધો નહીં આવે. આ કેના માટે છે મકરૂહ? આ એના માટે છે કે હું મારી નમાઝને બહેતરથી બહેતર બનાવું, બહેતરથી બહેતર એ નમાઝને સુધારવાની કોશિશ કરું. એના પછી મસલો આવે છે એ મકરૂહ તો નમાઝના મકરૂહાતમાંથી ચાલે છે, હાલે છે. તો નમાઝના મકરૂહાતમાંથી ને કયું? પેલે પેશાબ પાયખાને જઈ આવ, ફારિક થઈ જા, આપણી ભાષામાં ફોરો થઈ જા, નમાઝને નિંદરને ઉડાડી દે, પછી નમાઝ પડવા જા, વરના નમાઝ તારી જે છે એ મકરૂહ થઈ જશે. એક ઓર અમલ છે, કયું? નમાઝની અંદર એવા મોજાઓ પહેરવા. મને બહુ તકલીફ હોય નમાઝ પડાવવા વાળાને, દરરોજ જોવું પડે, ફાટેલા તો નથી ને, પાછળ તમને બધા દેખાય કે શેખના મોજાએ ફાટેલા છે. અજબ છે, આગાય મસલો લખ્યો છે, એવા નમાઝની અંદર મોજા પહેરવા કે જે મોજાથી ને પગની અંદર એટલા સાંકળાઈ પડે કે લોહીની હરફર જે છે એ તંગી કરવા લાગે. કયું? એવા મોજા પહેરવા પણ નમાઝના આલમની અંદર મકરૂહ છે. ઠીક. એક બીજો મસલો, એ તો આપણને આવડવો જોઈએ, મને એમ થાય છે કે બયાન ન કરું, એ તમે બયાન કરજો છેલ્લે. ઠીક છે, કે આ તો મને ખાતરી છે નવજવાન ક્યાંક બોલું હોય તો એ કાઢે સીધો મસલો કે નમાઝ પડવી હમણાં મકરૂહ છે. પણ એ બયાન કરવું એ પહેલા આગા એક આઠની અંદર કહે છે, કોઈ પણ અમલ નમાઝના હાલતમાં, કોઈ પણ અમલ જેનાથી ને ખુશુ, ઇન્સાનનું ધ્યાન, ખૌફે ખુદા, નમાઝની અંદર જે નમાઝની સભ્યતા હોવી જોઈએ, કોઈ પણ કામ નમાઝની અંદર, ઠીક છે, જેનાથી ને નમાઝની સભ્યતા જાતી હોય, એ બધા કામ મકરૂહ છે. અને પૂરા લિસ્ટની અંદર ઓલું પણ છે કે દાઢીને રમવું. જેના પાસે દાઢી ના હોય તો શું રમે, અલ્લાહુ આલમ. પણ જેના પાસે દાઢી છે, ઠીક છે, એ દાઢીને રમવું ને ચર કરવી ને આમ આમ ને હાથોને ચલાવવા, આ બધું શું છે? મકરૂહ હાથમાંથી છે. હવે દાઢીનો મસલો આવ્યો તો નમાઝ પડતા પડતા હું આમ આમ કરું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન, અર રહમાન રહીમ, માલિકે યૌમિદ્દીન, થાય મકરૂહ? મકરૂહ થઈ જાય. ભલે ને મસાલા મળે, આગાહી કીધું, જે પણ કામ એવા હોય કે જેનાથી નમાઝનું ધ્યાનની અંદર ખલલ આવે, એ બધા કામ લખેલા ફતવાની અંદર હોય યા ના હોય, એ બધા કામથી કામકાજ નમાઝ જે છે એ અમલ કરવો એ મકરૂહ છે. એક ઓર તમને મળશે એ મુસ્તહબાતે, અલ્લાહુ અકબર, આમાં 3 મિનિટ નીકળો ની હતી મારી, નહીં સલ્લલ્લાહુ અલાઈહી વસલ્લમ.

આપણે જ્યારે રૂકુના મુસ્તહબાતને જોયા હતા, ઇન્શાલ્લાહ તમને બધાને યાદ હશે, સાત અમલ હતા કે જે રૂકુની અંદર મુસ્તહબ છે. એમાંથી એક કામ હતું કે પગોને નોખા રાખવા, બે પગોને નમાઝના આલમમાં જોડી દેવા, એ પણ મકરૂહાતમાંથી છે. એક રહ્યો મસલો, જે ઘણા છે, એક જે તમને આવડે છે બયાન કરો ને. નમાઝ પહેલાનો મસલો છે કે નમાઝ પડવી ત્યારે મકરૂહ છે, નથી યાદ આવતું? હા, નમાઝ પડવા પહેલા, એટલે નમાઝ મકરૂહ થઈ જાય નમાઝ પડવી ના. જમવાનું પીરસાઈ ગયું હોય, યાદ આવી ગયું તમને, હા સંત, ખોરાક તૈયાર થઈ ગયો મેઝ ઉપર, તો આપણને કહેવામાં આવ્યું કે પેલે ખાઈ લે પછી નમાઝ પડવા જાય. કારણ કે નમાઝ પડવા જા ને સ્ટેકની સોરમ નાકમાં ગરે, શીખની સોરમ નાકમાં ગરે, ડારની ને મચ્છીની સોરમ નાકમાં ગરે, એટલે ઇસ્લામે કહ્યું પેલે ખાઈ લે પછી. હા ના, રોઝાની હાલતમાં તો નહીં, પેલે અમે ઇન્શાલ્લાહ ત્યારે કંઈ હોય જ ના, સાંજના રોઝાની હાલતમાં કંઈ રંધાણું ના હોય, પણ તે છતાં બિચારી મા બહેનો રાંધતી હોય તો એને એને વાંધો નહીં આવે, પણ આમ આપણી મજલિસ રહી જશે. એટલે એને પણ કીધું ખુદાએ ચાકવું, એને ચાખી લે રાંધવા, એને કીધું ચાખી લે કે નમાઝમાં તને આ બધી સોરમ આડી આડી ન આવે. સલવાલા મહમ્મદ વાલે મહમ્મદ. આજે છે તમારી સમક્ષ આયત પડેલી તમારા બધાની જાણીતી છે, અને જે વ્યક્તિ માટે આપણે જમા થયા છે એની એક નાનકડો વાક્યો એમાંથી આપણે સબક લઈએ કે આપણા સમાજની અંદર આ સબક, આ વાક્યો જ્યારે આપણે સાંભળીએ રિવાયતોની અંદર, તો એનાથી ને મને ને તમને શું સબક મળે છે. અલહમદુલિલ્લાહ તઆલા આ કામ ઉપર આપણે ઘણું ખરું અમલ કરે છે, પણ તે છતાં આ અમલને હું મારી રીતે બયાન કરું તો મને એમ થાય છે કે કદાચ કંઈક વધારે અસર આપણી અંદર થઈ જાય. એટલે આયત આજે કઈ પડી, મેં સૂરે મુજાદેલાની 11મી આયત છે, સંકંફિત 58:11 ઇરશાદ થયો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અયુહલ્લાઝીના આમનુ, ઈમાન લાવવા વાળાઓ, ઇઝા કીલ લકુમ તફસ્સહુ ફિલ મજાલિસ, તમને કહેવામાં આવે ને કે બેઠકોની અંદર જગા કરો, પફસહ જગા કરો, સાંભળેલી છે ને આયત? ઠીક, આ મજાલિસ નો શબ્દ તમને દેખાય છે એ રહ્યો. અવારનવાર મેં બયાન કર્યું છે કે મજાલિસ નો શબ્દ પૂરા કુરાન મજીદમાં એક જ વાર આવ્યો છે, આ એક જ છે, બીજી વાર નથી. મજાલિસ, ઠીક, મજાલિસ ની વાત આવે એટલે આપણે બેઠા છે એ મજલિસે હુસૈનની વાત નથી થતી, બેઠકની વાત થાય છે, સાથે મળીને બેસીએ એને પણ મજલિસ કહેવાય. આ તો અલહમદુલિલ્લાહ તઆલા ઇમામ હુસૈનના સદકામાં આપણે એમના નામથી ને બેઠકોને યોજવીએ છીએ, એટલે એનું નામ મજલિસે હુસૈન અલી સલામ પડી ગયું. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો ઈમાન લાવવા વાળો, તમને કહેવામાં આવે કે બેઠકોની અંદર જગા કરો તો જગા કરો, યફસહિલ્લાહુ લકુમ, ખુદા તમારા માટે જગા કરશે, લખેલું હશે, જન્નતની વાત છે. અહીંયા જગા કરો બેઠકોમાં તો જન્નતમાં ખુદા તમારા માટે જગા કરશે. વો ઇઝા કીલ અનશુઝુ અનશુઝુ, તમને કહેવામાં આવે કે ઊભા થાઓ તો ઊભા થઈ જાઓ. યરફઈલ્લાહુ અલ્લાઝીના આમનુ મિનકુમ વલ્લાઝીના ઉતુલ ઇલ્મ દરજાત, ખુદાવંદે કરીમ તમારામાંથી ને જે ઈમાન લાવ્યા છે અને જેને ઇલ્મ દેવામાં આવ્યું છે ખુદાવંદે કરીમ, એના દરજાઓને બુલંદ કરે છે. વલ્લાહુ બિમા તઅમલુના ખબીર, અને તમે જે પણ કાર્ય કરશો એનાથી ને ખુદા ખૂબ જાણકાર છે. જ્યારે આયતને આપણે વાંચીએ, તમને અરબી નથી આવડતું, તમે અહીંયા તરજુમા ઉપર ધ્યાન દો તો તમને માલૂમ પડશે કે આજ આયતની અંદર ખુદાવંદે કરીને જ્યાં મજલિસનો શબ્દ વાપર્યો છે, જ્યાં બેઠકનો શબ્દ વાપર્યો છે, યા એ શબ્દ સાથે આ આયતની અંદર બીજી ત્રણ વસ્તુનો ઉલ્લેખ, ઝિક્ર અને વર્ણન છે. એક, યરફઈલ્લાહુ અલ્લાઝીના આમનુ મિનકુમ, મજલિસ સાથે ઈમાન લાવ્યા ને એની વાત થઈ રહી છે. બીજું, અલ્લાઝીના ઉતુલ ઇલ્મ દરજાત, મજલિસની આયત સાથે ઇલ્મની પણ વાત. અને ત્રીજું, વલ્લાહુ બિમા તઅમલુના ખબીર, અને ખુદાવંદે કરીમ તમે જે પણ અમલ કરો

છો, કાર્ય કરો છો, એનાથી ને પ્રોબ્લેમ છે, એનાથી ને બા ખબર છે. માલુમ પડ્યું મજલિસના શબ્દ સાથે આયતની અંદર ઈમાનની વાત આવી, ઇલ્મની વાત આવી અને અમલની વાત. ન સમજીએ તો એટલું તો સમજીએ કે ખુદાએ અગર મજલિસ સાથે આ ત્રણ શબ્દોને નાખ્યા છે તો એનાથી એક વસ્તુ તો સમજાય છે કે મુસલમાનો તમને બેઠકો યોજવી જોઈએ, જમા થવું જોઈએ, અને જ્યારે તમે જમા થાવ તો એમની અંદર આ ત્રણ વસ્તુ જે છે એ આવી શકે એમ છે, એના સિવાય પણ આવે. આપણે બેઠા હોય ને મશ્કરી

કરાવાય કરાવો, બેસીને સાથે ખવાય કે ન ખવાય એ બેઠક છે. ઠીક છે, તો બેસીને બેઠકની અંદર ખાવું સાથે જાયઝ, વાતું કરવી જાયઝ, મશ્કરીઓ કરવી જાયઝ, એકબીજાને શીખાડવું જાય, બેઠકની અંદર બધું થઈ શકે સિવાય અરે હરામ. પણ અહીં મજલિસનો જ્યારે શબ્દ આવ્યો તો ઈમાનની વાત આવી, ઇલ્મની વાત આવી અને અમલની વાત આવી. આપણી આ બેઠકો આપણે જે યોજવીએ છીએ એ બેઠકોની અંદર આ ત્રણ વસ્તુ અગર આવી જાય તો નૂરુલાલા નૂર થઈ જાય. કેમ? કારણ કે રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ કહ્યું, કોલ અલ્લાહ, હદીસે કુદસી રસૂલે કરી કે ખુદા કહે છે, કોલ અલ્લાહ તઆલા વજબત મુહબ્બતી લિલ મુતહાબ્બીન ફિયા વલ મુતઝાવિરીન ફિયા વલ મુતબાદિલીન ફિયા વલ મુતજાલિસીન ફિયા. રસૂલે કહ્યું ખુદા કહી રહ્યો છે મારી મોહબ્બત એના માટે વાજિબ થઈ ગઈ જે આપસમાં મારા માટે આપસમાં એકબીજાથી મોહબ્બત કરે છે. નતીજો ખુદાની મોહબ્બત મળશે. જે મારા માટે આપસમાં એકબીજાની ઝિયારત કરે છે, નતીજો ખુદાની મોહબ્બત વાજિબ થઈ જશે. જે મારા માટે આપસમાં એકબીજા માટે ખર્ચ કરે છે, ટેકો આપે છે, એકબીજાની મદદરૂપ બને છે, ફિયા ખુદાના મામલાની અંદર ખુદા માટે, નતીજો ખુદાની મોહબ્બત મેળવી લે છે. અને અંતમાં જે અલ મુતજાલિસીન ફિયા, જે મારા માટે ખુદાના મામલામાં આપસમાં સાથે મળીને બેઠકો યોજવે છે, સાથે મળીને બેસે છે, એનો પણ નતીજો એ કે ખુદાવંદે કરીમ એનાથી ને મોહબ્બત કરશે. અઝાને મહતરમ, આ આપણું બેસવું એની કેટલી કિંમત છે આપણે બધાને ખબર છે. ને મજલિસોની અંદર મેં અને મારા સિવાયથી ને તમો અવારનવાર સાંભળતા આવ્યા છો. આ બેઠકોની અંદર બીજા ઇમામની સીરતની અંદર શું મળે છે? બીજા ઇમામની સીરતની અંદર આ વાક્યો મશહૂર છે, બધાનો જાણીતો છે. તારીખની અંદર મળે છે તમને બિહારુલ અનવારની આ રિવાયત છે કે રસૂલે કરીમ મસ્જિદની અંદર ખુતબાઓ આપતા અને જનાબે બીબી પાક પતુલ અલૈહિસ સલામ એમના ફરઝંદ આપણા બીજા ઇમામને ત્યાં મોકલતા. આવી ગયો વાક્યો, ક્યાં જઈ રહ્યો છે? આવીને માને ઇમામે હસન મુશ્તવા અલૈહિસ સલામ બધી વાતો સંભળાવતા. જ્યારે પણ મૌલાએ કાયનાત કામેથી પાછા આવે તો જનાબે બીબી પાક પતુલ અલૈહિસ સલામ મૌલાને કહે કે આજે મસ્જિદની અંદર ખુદાના રસૂલે બાબાએ આ આપડ્યું. એક વાર મૌલાએ કાયનાતે બીબી પાક બતુલને પૂછ્યું, તમને આ બધી ખબર ક્યાંથી પડે છે? મસ્જિદમાં જે પડી તમને બધી ખબર ક્યાંથી પડે છે? તો જનાબે ફાતિમા અલૈહિસ સલામે જવાબ આપ્યો, કહ્યું મિનવલ દિકલ હસન, આ બધી વાતો મને ખબર પડે છે તમારા ફરઝંદ જેના માટે આપણે ભેગા થયા છે, આજે જેની શહાદત છે, તમારા ફરઝંદ હસન મને આવડીને સંભળાવે છે. બસ આ વાત સાંભળવી હતી કે એક બીજા દિવસનો બનાવ છે કે મૌલાએ કાયનાતે ઈચ્છવા જોગ સમજ્યું કે હું પણ તો સાંભળું કે મારો દીકરો આવીને શું બયાન કરે છે, કઈ રીતે બયાન કરે છે. એ મોકો આવી ગયો. ઇમામ હસન મુશ્તબા પાછા ઘરે આવ્યા, બયાન કરવાનું શરૂ કર્યું કે અટકાઈ ગયા, અચકાઈ ગયા, રોકાઈ ગયા. એ રોકાઈ ગયા હતા, મારી નજરમાં રિવાયતની અંદર એમ છે, હું કહું છું કે માનો ચહેરો થોડો મલકાણો છે. કેમ? કારણ કે આ મંજર જોઈને ઇમામ હસન મુશ્તબાએ જુમલો કાઢ્યો, કહ્યું લા તઅજબીના યા ઉમ્મા, માં તમે અજબ ના થાઓ. માલુમ પડ્યું કે માં અજબ થઈ હશે કે આજે આ દીકરો કેમ અચકાય છે. કહ્યું લા તઅજબીના યા ઉમ્મા ફઇન કબીરન યસ્માઉની, એવું છે કે કોઈ બુઝુર્ગ ઘરનું મોટું મને સાંભળી રહ્યું છે. તમે અચમ ન કરો, ઘરનું કોઈ મોટું ફૈના કબીરન યસ્માઉની ફસ્તમાઉની ફસ્તમાઉ કદ ઔકફની, માં એનું ધ્યાનપૂર્વક સાંભળવું જે છે ને એનાથી ને હું રોકાઈ ગયો.
ઈ ધ્યાન પૂર્વક મને સાંભળે છે ને એટલે હું અવકપની એના લીધે હું રોકાઈ ગયો. રિવાયત ની અંદર છે ફખરજ અલીયન ફકબલહુ, મૌલાએ કાયનાત પાસે પરદાથી બહાર નીકળ્યા અને જનાબે ઇમામે હસન મુસ્તફા અલે સલામ ને બોસો આપ્યો.

छाती थी लगाड़ो ने प्याग मुसलमान आ नाना बाड़क नी सीरत मां ए माए बताव्यो के जुओ हूं मारा दीकरा ने ए बैठको नी अंदर मोकलू छू के ज्या आ तो हसे ज इल्म नी बातो ईमान नी बातो अने अमल नी बातो एटले मारो फरजत पाछो आवीने मने भैया अल्हम्दुलिल्लाह मारा घरे पण करू छू ઘરે જઈને સીધું મારી દીકરી દીકરાઓને પૂછું શું પડ્યું આજે પપ્પાએ તમે પૂછો છો પપ્પા તો ના બોલો ને કે હું બધાનો પપ્પા ના થાઉં તમે એમ પૂછો છે કે શું પડ્યું એક સલવાત પડે મોહમ્મદી વાળી મોહમ્મદ પર બરાબર ને અલ્હમ્દુલિલ્લાહ મને સમાચાર મળે છે ઘણા ખરા ત્યાંથી ગાડીમાં ચડે એટલે ચર્ચા થતી હોય કે આજે શેખે શું પડ્યું શું આપણને સમજવામાં આવ્યું શું સમજવામાં ન આવ્યું આજે બહુ લંબાવી નાખ્યું આજે બહુ ટૂંકું પડી નાખ્યું આજે પડવાનું નહોતું આજે કઈ ભૂલ કરી ગયો જે હોય પણ એ મજલિસની ચર્ચા માશાઅલ્લાહ તાલા આપણે ત્યાં થાય છે મારો સવાલ એ છે કે બીજા ઇમામની શહાદતમાં મુસલમાન તે જાણવાનું તો લઈ લીધું કે આ માવતર એની ઔલાદને ત્યાં મોકલાવે છે મારો સવાલ એ છે કે તું કેટલો મૂર્ખો કેવા તું કઈ જાતને માવતર કેવા કે અગર આ જગા ઉપર કે જ્યાં ખુદાની મોહબ્બત વાજિબ થતી હોય તું પોતે તો આ ઉપર તારી ઔલાદને ન લ્યાવ બહાના શું હોય ઇસ્કોલ છે હું એમ કહું છું કે ઇસ્કોલે ન જાઉં વહેલા સુવડાવી દેવા પડે હું એમ કહું છું બેબલા ના સુભરાવો સુભરાવો પણ વિચાર કરી લેજો જ્યાં લોકો મજલિસોની અંદર લોકો જમા થાય છે રસૂલે ખુદે ખુદાએ કહ્યું મારી મોહબ્બત એના માટે વાજિબ થઈ જશે તું કઈ જાતનો માવતર છો કઈ જાતનો બાપ અને કઈ જાતની માં છો કે જે જગા ઉપર બાળક માટે ખુદાની મોહબ્બત વાજિબ થઈ જતી હોય ત્યાં તું તો આવ પણ બાળકોને તું નથી લાવતો આટલું જ છે આની ફઝીલત આટલી જ છે ત્રણ રિવાયત બયાન કરું ત્રણે રસૂલે કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહેલી આપણને જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અનસારી કહે છે ઓળખો ના નામથી હદીસે કિસ્સાના રાવી એ કહે છે ખરજ અલયના રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ રસૂલે ખુદા અમારા પાસે આવ્યા વકાલ કહ્યું ઇરતઉ ફી રિયાદિલ જન્ના આવ્યા અને કહ્યું જઈને હવા તો તાજી હવા ક્યાં જન્નતના બાગાતમાંથી જાઓ હવા લ્યો તો લોકોએ પૂછ્યું વો અઈના રિયાદુલ જન્ન ક્યાં હોય અહીંયા જમીન ઉપર કઈ જન્નતના બાગ હોય રસૂલે જવાબ આપ્યો કાલ મજાલિસુ ઝિક્ર શબ્દ આવ્યો મજલિસ મજાલિસુ ઝિક્ર જન્નતના બાગમાં જઈને તાજી તાજી હવા લ્યો ક્યાં છે રે રસૂલે ખુદાને પૂછવામાં આવ્યું કહ્યું જ્યાં ઝિક્રની બેઠકો યોજવામાં આવેલી હોય ત્યાં જાઓ આ એક રિવાયત સાંભળી છે ને તમે બીજો એક મોકો આવ્યો એની અંદર રસૂલે જુમલો બદલાવ્યો એમની અંદર કહ્યું એદા રહી તુમ રૌદતમ મિન રિયાદિલ જન્ના તમને અગર જન્નતના બાગોમાંથી એક બાગ દેખાય તો જઈને બાગમાં જાઓ અને હવા ફેર માટે તાજી હવા લ્યો લોકોએ વરી પૂછ્યું યા રસૂલલ્લાહ વમા રૌદતુમ મિન રિયાદિલ જન્ના એ વરી કયો બાગ હોય કે જે જન્નતના બાગમાંથી હોય તો જવાબ શું હતો રસૂલે ખુદાનો આ બધું પડેલું છે ભાઈ હા મજાલિસુલ મુમિનીન ઓલું હતું મજાલિસુલ ઝિક્ર બીજા જવાબમાં મજાલિસુલ મુમિનીન જ્યાં મોમિનો આપસમાં જઈને બેસે ના ભેગા થાય ને ત્યાં જઈને હવા ફેર કરો તાજી હવા લ્યો આ કેટલી થઈ રિવાયત બે ઠીક ત્રીજી રિવાયત ની અંદર છે પણ આમાં મુશ્કેલી છે આ અબુ હુરેરા થી છે પણ છે સાચી ખોટી અલ્લાહ વાળા પર રસૂલ થી મનસુખ છે એટલે મેં ભારપૂર્વક મેં કહ્યું કે આ અબુ હુરેરા એને કહ્યું રસૂલે ખુદા અમને ભેગા થયા ને કહ્યું એદા રહી તું રૌદતમ મિન રિયાદિલ જન્ના તમને જન્નતના બાગોમાંથી કોઈ બાગ દે

થાય, ફરતાઉફિયા જઈને એમાં હવા ફેર કરો, તાજી તાજી હવા લ્યો. તો અમોએ પૂછ્યું, જન્નતના બાગોમાંથી ને કયો બાગ છે? તો રસૂલનો જવાબ ફરી બદલાણો, કાલ અલ મસાજિદ, મસ્જિદ. એટલે જન્નતની વાત, જ્યાં ઝિક્ર થાય એ જન્નત, જ્યાં મોમીનો ભેગા થાય એ જન્નત, મસ્જિદ પણ જન્નતના બાગોમાંથી. મુસલમાન, આ જે જગા છે જ્યાં આપણે ભેગા થાય છે, જમા થઈએ છે, મજલિસો યોજાવીએ છે, બેઠકમાં બેસીએ છીએ, એ જન્નતના ટુકડાઓ છે. તું કેવો માવતર છો કે જન્નતમાં તારી ઔલાદને તો નથી લાવતો? પાર્ક સેમ્પલનું પ્રોગ્રામ હોય તો ભ્યુસમાં પ્લાસ ન હોય, ડિસ્નેલેન્ડનું પ્રોગ્રામ હોય તો ભ્યુસમાં પ્લાસ ન હોય. બીજું શું છે? પાર્ક જાણી યાદ છે, પાર્ક આસ્તેરિક્સ હોય તો ભ્યુસમાં પ્લાસ ન હોય. છે કે તો દિમાશ ના હોય ને, અમારા છોકરા તો ત્યારે ભણતા હોય. ભાઈ, મારા છોકરા પણ ડિસ્નેલેન્ડ જાય, મારા છોકરા પણ પાર્ક આસ્તેરિક્સ જાય છે, મારા છોકરા પણ પાર્ક સેમ્પોલ જાય છે, અને ફ્રાન્સના જેટલા પાર્ક છે કોઈને કોરા નથી મૂકતા. પણ સાથે આ પાર્કમાં તો લ્યાવો, અલ્હમ્દુલિલ્લાહ આજે છુટ્ટીના દિવસો છે, માશાઅલ્લાહ બાળકો બચ્ચાઓ આવ્યા છે. આ દુનિયાના પાર્કમાં લઈ જા, એમની ઉંમર છે હસવાની, રમવાની, કૂદવાની, ખેલવાની, ફરવાની, દુનિયાને જોવાની, એની નાની નાની ઉંમર છે, એને લઈ જવાના છે ત્યાં. પણ આ જન્નતના ટુકડાઓ છે, તું કેવો ઝાલિમ બાપ યા ઝાલિમ માં કેવા, કે જે જન્નતના ટુકડા છે ત્યાં તું તારા બાળકને લાવતી નથી, આ લાવતો નથી. અને ત્યાં ઇમામે હસને મુજ્તબાની સીરતમાં શું મળ્યું? કે દરરોજ માં ત્યાં મોકલાવે છે. કેમ? એની અંદર શા માટે આટલી વાતો આવી ગઈ મજલિસોની અંદર? મારા બાળકોને મોકલાવું. તમને ખબર છે, રિવાયત જ્યારે છે બિહાર વ્યવહારમાં સાફ લખેલું છે, આ વાક્યો જ્યારે બન્યો છે ને ત્યારે આપણે સાતમાં, આપણા બીજા ઇમામની ઉંમર 7 વર્ષની છે, 7 વર્ષનું બાળક છે. તો 7 વર્ષની અંદર અંદર હોય, એનાથી ઓછું હોય, બધા વરી એમાં હિસાબ કિતાબ કરશે, હિસાબ કિતાબ કરવો જોઈએ ને. સાતમાં બીજા ઇમામની ઉંમર 7 વર્ષની હોય, ક્યારે જન્મ્યા છે બીજા ઇમામ? હા, હિજરી સન 3ની અંદર જનાબે ફાતિમા અલૈહિસ સલામની શહાદત ક્યાં વર્ષની અંદર છે? 10 થી 11ની અંદર. તો હજી જીવતા હોય ને ફાતિમા, કોઈ તમારા હિસાબમાં ભૂલ ના થઈ જાય. કોઈ જનાબે ફાતિમા તો ગુજરી ગયા હતા, આવી રિવાયત તમે ક્યાં માનીએ? એટલે મેં તમારાથી પુરાવો લીધો કે જનાબે ફાતિમાના આખરી દિવસો છે, અને દુનિયાથી જાતા જાતા આ ઔલાદને કેરવણી આપતા જાય છે આપણને, કે જુઓ ઔલાદ સાથે આ કાર્ય તમને કરવાનું છે, તમારી ઔલાદોને મસ્જિદો બેઠકોની અંદર મોકલો. કેમ? ફાયદો છે. અબુ હુરેરાએ કીધું ને રસૂલથી ને કે જન્નતના બાગ શું છે? અલ મસાજિદ, મસ્જિદમાં આવે કોણ? બધાને નસીબ થાય છે મસ્જિદ? આપણી ભલે મસ્જિદ નથી, પણ ખુદાના સજદા આપણે અદા કરીએ છીએ. ભલે આપણી આ મસ્જિદ નથી, પણ ખુદાના સજદાને આપણે અહીં અંજામ આપીએ છીએ. મસ્જિદમાં જાય કોણ? સૂરે તૌબાની 18મી આયત છે, 9 થી 20. આમાં ખુદાવંદે કરીમ 5 સિફતની વાત કરે છે, કહ્યું આ લોકો એ છે કે જે મસ્જિદમાં જાય. તમે બધા અહીંયા જોઈ લેજો કે આ 5માં હું છું કે નહીં, આ મજલિસો મને નસીબ કેમ નથી થતી, આ બેઠકો જે આપણે થાય છે એમાં મને આળસ કેમ આવી જાય, શું નડતર થાય છે મારો વેપાર, મારી છોકરાઓની સ્કૂલ, મારી કમાણી, મારી નોકરી, આ દેશનો સમય, મિત્રો ભૂલો ધોધો બધી વસ્તુ. અને એ પણ મારા નામના ક્લિપ ફરે છે, તમે જોયા છે ને, તમારા વોટ્સઅપમાં આવ્યા હશે. હજી તો મેં બીજી ત્રીજી મજલિસ તનાની અંદર પડાવી હતી, મેં કહ્યું જે મજલિસમાં ન આવતા હોય ને એને નીચા ના સમજો. એવું નથી કે તું મજલિસમાં આવસ તો જે નથી આવતો એના કરતાં તું સારો. એટલે ગામોગામ ક્લિપ વોટ્સઅપમાં નીકળી રહ્યા, મજલિસમાં તમે ન જાઓ એ કોઈ તમને ઠપકો આપે કે એલા તું મજલિસમાં નથી દેખાતો, એને સીધી શેખ મોઈઝની મજલિસ દેખાડો. મેં એમ પડ્યું હતું કે મજલિસમાં ના આવો,

એમ પડ્યું હતું, જે નથી આવતા ને એને નીચા ના સમજો. એનો નતીજો કે તમને પોતાને ઊંચા ના સમજો, કારણ કે જેમ ઊંચા જાશો ને એમ જ્યારે પડશો ને તો ચૂરે ચૂરા નીકળશે. બીજાઓને નીચા સમજીને પોતાને ઊંચો ના સમજજે. ખુદાનું શુકર કર, તને તૌફીક મળે છે. પણ તે છતાં મસ્જિદોમાં જાય કોણ અને શા માટે જાય? કઈ વસ્તુની આશા છે? આ બાળકોને મજલિસોમાં લેવા એમાં ફાયદો શું છે અને નુકસાન શું થઈ શકે? સૂરે તૌબાની 18:10 કહ્યું, ઇન્નામા યુઅમ્મિરુ મસાજિદલ્લાહ મન આમન બિલ્લાહ વલ યૌમિલ આખર વા અકામસ સલાહ વા આતા ઝકા વલમ યખશ ઇલ્લાલ્લાહ ફઅસા ઉલાઇકા અન યકૂનુ મિનલ મુહ્તદીન. નથી મસ્જિદોને સજીવન કરતા, મજલિસો મસ્જિદોમાં હાજરી નથી આપતા, સિવાય એ લોકો કે જે ખરેખર ખુદા ઉપર ઈમાન લાવ્યા છે. એટલે શું, જે નથી આવતા ઈમાન નથી લેવા? આનો મતલબ એ છે કે કદાચ કદાચ મારા ઈમાનમાં કદાચ કદાચ ક્યાંક થોડી ખોટ છે, એટલે આ નસીબ નથી થતું. તો કોક એમ કહેશે કે તમારા બધા, તમે જેટલા મસ્જિદો ને મજલિસમાં જાઓ છો ને, એ બધા કરતા મારું ઈમાન વધારે છે. હું મજલિસોમાં નથી આવતો, મસ્જિદોમાં નથી આવતો, પણ તમારા બધા કરતા મારી ઈબાદત અને ઈમાન બહેતર અને સારી છે. એવા મળે કે ના મળે, એવા હોય કે ના હોય, કે જે અહીંયા નથી આવ્યા પણ ઘરે આપણા કરતા સારા હોય, હોય કે ના હોય? એવા હોય ના? ઠીક, એ બહુ જાજા હોય. પણ જે હોય એ અગર કે તો એ સારો આપણા કરતા, એ જે નથી દેખાતો એને હું મારા કરતા સારો તો સમજું છું, પણ જો અગર પોતે પોતાના વખાણ કરે કે હું તમારા બધા કરતા સારો હોય તો સારો રહ્યો, એ ગયો ઊંધે મૂન. એ જ તો મુશ્કેલ છે કે જે નથી આવી શકતા મજબૂરીના કારણે. એવું નથી કે એ હલકા છે, પણ એ એના ઝહેનમાં ક્યારે એમ ન રાખે કે અમે જાવાવાળા કરતા સારા છે, અને જે નથી આવતા એનું ઈ જ છે, એનું એનો વાંક એનો છે. દુનિયા ફરું છું, કોઈને પણ તમે કહો, માવતરો આવે, મૌલાના છોકરો મસ્જિદમાં મજલિસમાં જવા નથી માંગતો, કંઈક સમજાવો ને આપણે કહે આમ આમ, એટલે શેખ શું કરે? અમે જઈ પહેલી લાઈનમાં જેટલા હોય છે બધા એક કોઈ ખોટા બોલા છે, તો તને કોઈ કે જ ખોટું બોલવાનું? તું તો આવ, એ લોકો ખોટા બોલા હોય તો થોડ તને કહેવામાં આવે છે તું એ ખોટું બોલ. બધા બારવટિયા છે ને, બધા ડાકું છે ને, બધા વાયદાને પૂરા નથી કરતા, આવા છે ને તેવા છે. આ શા માટે સંખ્યા આવી? સાંખ ખરાબ થઈ જાય મારા કામ. હું પોતાને સારો સમજો એટલે કોણ મસ્જિદોને કાયમ રાખશે? ખુદા ઉપર જે ઈમાન લાગ્યા. પછી વલ યૌમિલ આખર, આયત નાખો, છેલ્લા દિવસ ઉપર ઈમાન, પુખ્તા વાકામ સલામ. ઘરે ઓલો બોલ છે, હું તો ઘરે નમાઝ પડી લઉં છું. તું ભાઈ ઘરે નમાઝ પડી લેશ, રસૂલે ખુદા કરતા તારું ઈમાન વધારે છે? ઇમામ અલી કરતા તારું ઈમાન વધારે છે? બાકીના ઇમામો ઔલિયા નબીઓ કરતા તારું ઈમાન વધારે છે? એ બધાની ચસકી ગઈ હતી, બધા મસ્જિદમાં જતા હતા, મારું ઈમાન વધારે એટલે મસ્જિદમાં નથી જતો. તો રસૂલે ખુદા કરતા તું વધી ગયો, એનું ઈમાન ઓછું હતું કે મસ્જિદમાં જતા હતા? નહીં, જેમ જેમ ત્યાં જતા હતા ત્યાં ઈમાનનો વધારે. તો ઈમાન જે લાવ્યા ખુદા આખરત કયામતના દિવસ ઉપર ઈમાન, અકામ સલા વા આતા ઝકા. ત્યાં પણ એ છે કે હું ક્યાંય આવતો નથી પણ કુમ્સનું પાબંધ છું. કેટલા એવા છે કે જેને ઝકાત દે છે ને કુમ્સ દે છે કે નથી? એવું છે કે આ બધું અમે ઘરેથી બધું કરે છે. સલામ થાય તને, મુબારક. વલમ યખશ ઇલ્લાલ્લાહ, અને ખુદા સિવાય બીજે કોઈથી ડરતો નથી. પછી ખુદા શું કહેતો? ફઆસા ઉલાઇકા યકૂનુ મિનલ મુહ્તદીન. બનવા જોગ છે, જોજો, બનવા જોગ છે કે આ લોકો એવામાંથી બની જાય કે જે હિદાયત પામી જાય. માલૂમ પડે છે કે આ બેઠકોમાં જવું, મસ્જિદોમાં જવું, જ્યાં મોમીનો ભેગા થાય છે, ત્યાં ખતરો એ છે કે બંદો રાહે રાસ્તેથી ને હટી

આગળ ન આવે, અહીં આવવાથી ને એનું ઈમાન જે છે બચેલું રહેશે. એને આડે અવડે જાગવું હશે તો પેલે વિચાર કરશે, ગામમાં સમાચાર મળ્યા, શેખ માંગ્યો તો તે મજલિસ કેમ પડાવે, બધા આવીને ચોટે. ગઈકાલે હતી ને એતાબની વાત, ચોખવટ ખુલાતો છે, અમે સાંભળતું રહી ગયો તો પણ વાત વાતમાં ગયો તો છોકર એ સાંભળીને સીધી વાત નહીં, કદાચ કોકમાં પડી ગયો હશે ને લેવા ગયો હોઈશું. પેલે ખુલાસો, ચલો વાલા મોહમ્મદ વાળે મોહમ્મદ બની શકે છે કે આ લોકો એ હોય કે જે હિદાયત પામી જાય, બસ એ જ સબક છે, એ જ સબક આપણા બીજા ઇમામની સીરતમાં છે કે મોટાઓ તો એક તરફ પણ મારી તમારી ઔલાદ માટે દુનિયાના બાગમાં લઈ જઈએ, આ આખરતનું બાગ છે, આ જન્નતનો ટુકડો છે. કેટલું પડાવું છું તમને કહી દો, આજનો હિસાબ 40 મિનિટ થઈ છે અને 15 મિનિટના મેં મસલા પડ્યા, હમણાં વજુ પડ્યું એટલે આ બદલી સકતી રાડું પાડું છું ને, એને 25 મિનિટ જ થઈ છે. કેટલી 25 મિનિટ કહેવાનો મતલબ એ છે કે ભાઈ, ખાસ કરીને જે આજુબાજુમાં રહીએ છે, આ પ્રમુખની તો ઈચ્છા છે, દુઆ છે કે પૂર્ણ આખું ખોજાનું થઈ જાય. ઇલાય આમીન કેવા જેવું છે ને નથી કેવા જેવું, ઇલાય આમીન યા અલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ખાસ કરીને જે મહેફિલના આડોશ પડોશમાં જોઈએ છે, મુસલમાન અડધી કલાક, ક્યારે ક્યારે આ ચશ્મા સરખા ના બનાવ્યા હોય, એટલે કુમેલે તો ઘડિયાળ ના દેખાય, 40 ચડી જાય, સરખું ચોખ્ખું ના દેખાય ઘડિયાળ, પણ અડધી કલાકની આપણે બેસીને સાથે ક્રિયાઓ કરીએ છીએ. બીજા ઇમામ સીરતમાં શું મળ્યું, આજ નાનપણથી ને એમના માવતર મોકલાવતા લઈ જાય, બીજા ઘણા છે વાતો. મસ્જિદમાં રસૂલ કરીમ ખુતબો આપી રહ્યા છે, ખુતબો, અને મુસલમાનોની ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઓળખાણ આપીને સાંભળેલું છે ને આ બધું. હુસૈન મઝલૂમ ત્યાંથી દાખિલ થયા અને રસૂલની એમના ઉપર નજર પડી, રસૂલ ખુતબો મૂકી દીધો, હુસૈને મઝલૂમને ગોદમાં બેસાડ્યો અને મુસલમાનો કહ્યું, હાદા હુસૈન ફારિકુ, આ મારો નવાસો હુસૈન છે, ઓળખો. આ કેમ થયું, કારણ કે માં ત્યાંથી મેં હુસૈને બધું મોકલ્યા, જા મસ્જિદમાં જા, નાના ખુતબો આપી રહ્યા છે જા, અને મારા બાળક આની અંદર હજી 1 કલાક પડવું નથી, આપણું સંગઠન આપણી મોહબત એમને એમ થઈ છે, તમારા બધાની ખાસ કરીને તમે બધા જાજા પ્રમાણમાં લગભગ ભશંગા એમને એમ છે, એના લીધે નથી કે સાથે બધાના માંગા ચોયરા છે નહીં, એના લીધે નથી કે સાથે રહીમાં છે એટલે નહીં, કારણ કે ઇમામ વાળાની અંદર એક જ થાલમાં તમો એ સાથે ખાધું છે, કારણ કે ઇમામ વાળાની અંદર તમો હર રોજ એકબીજાથી મળતા હતા, કારણ કે ઇમામ વાળાની અંદર મદરસાઓની અંદર એક જ શિક્ષક યા 2-3 શિક્ષક પાસે તમો સાથે મળીને મોટા થયા છો, એટલે અહીં પણ તમો આ સંગઠનની અંદર સમાયેલા છો. એ મુસલમાન, તું જે મોહબ્બતમાં જીવે છે, તને ખપે છે કે કાલે તારી ઔલાદ સાવ નોખી નોખી ફરે? અહીંયા ફાયદો ફક્ત હિદાયતનો જ નથી, એક તો તારી ઔલાદ બચીને રહેશે, બીજું જ્યારે આવશે તો એના નાનપણના બધે ઔલાદ બધાના દોસ્તાર એને ભેગા થશે, સલામ દુઆ કરશે, એકબીજા સાથે મોટા થશે, સમાજની અંદર હિદાયતનો ચિરાગ જાગૃત થશે. બીજા ઇમામની સિરતે બતાવ્યું, પણ આ બીજા ઇમામની ઝાલિમોએ ચેનથી રહેવાનું. અરબાબે મિંબરથી તમે સાંભળો છો કે કદાચ કદાચ એને બેતના ઘરાનામાં એક જનાજો એવો હશે કે જે પાછો આવ્યો છે, એ આપણા બીજા ઇમામનો જનાજો છે. તારીખથી તમે સાંભળો છો કે આપણા બીજા ઇમામને ઝેર આપવામાં આવ્યું અને ઝેરનો અસર જ્યારે થવા લાગ્યો તો એક મોકો એ પણ આવ્યો કે બીજા જે છે તશ્તનો

તલબ કરે છે અને તષ્ટની અંદર ઉલટીના અસરથી ને કલેજાના ટુકડાઓ થઈ ગયા છે, એ ઉલટીની અંદર નીકળી રહ્યા છે. એક મોકો એવો આવે છે કે તે હુજરાની અંદર ઇમામે હુસૈન બેઠા છે અને પછી પરદા કોઈ અંદર આવવાની ઇજાજત માગે છે. કોણ ઇજાજત માગે છે? બીજું કોઈ નથી, આ શહેઝાદી ઝૈનબ અલૈહિસ્સલામ છે. એ બસ આવવા માંગતા હતા કે તમે રિવાયતોની અંદર અને અરબાબ મિંબરથી સાંભળો છો કે હસન મુશ્તબાને જ્યારે ખબર પડી કે મારી શહેઝાદી બહેન ઝૈનબ આવ્યા છે, હુસૈને મઝલૂમને કહ્યું આ તશ્ત ઉપર એક કપડું ઢાંકી દો, અરે એવું ન બને કે મારી બીબીની નજર આ તશ્ત ઉપર પડે. હું કહીશ એ મૌલા, આ બીબીની નજર તમારા કલેજાના ટુકડા ઉપર ન પડે. એક જમાનો આવશે આ બીબીના સામે એને બેતના ખાનદાનના કલેજા તો સુદિલના મેવાનો ટુકડા કરવામાં આવશે. હા અઝાદારો, આ એ મંઝર છે કે જ્યાં હુસૈન મઝલૂમ રડી રહ્યા છે. એ વખતે હુસૈન મઝલૂમને આપણા બીજા ઇમામે કહ્યું કહ્યું ભાઈ રડો નહીં, લા યૌમ કયૌમ કયા બાબ્દિલ્લા, હે મારા માજા યા હુસૈન, જે દિવસ તમને જોવાનો છે ના એવો દિવસ કોઈ પણ નહીં જોશે, અરે સબર કરો. હા અઝાદારો, એ મોકો આવી ગયો, બીજા ઇમામની રૂહ જન્નત તરફ પરવાજ કરી ગઈ. અરે આ જનાઝો તૈયાર થઈ ગયો, ઘરથી ને બહાર નીકળ્યો, પણ જ્યારે ઝાલિમોએ તીરોની બારી શરૂ કરી, અરે જનાઝો પાછો ઘરની અંદર આવ્યો. હું કહીશ એ મુસલમાન, તું થોડી વાર માટે ઝૈનબ અલૈહિસ્સલામને સવાલ કર, બીબી તમોએ જનાઝાને પાછો આવતા જોયો? સબર કરજો, અરે કરબલામાં નાના ભાઈને જ્યારે જોશો તો એમના જનાઝામાં તીર નહીં હશે, અરે એમનો લાશો તીરો ઉપર છે. لعن الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره ما تقصد.